0: પેલાય ભરી
1: ઓન એર
0: એપમાં
1: અને સ્માર્ટ સ્પીકરમાં બંધ હોસ
2: પ્લે BFBS
0: યુ BFBS ગોઠા રેડિયો હો
3: પૃથ્વી રાજમાર્ગ અંતર્ગત ધાદિંગકુ કૃષ્ણ વિરમાન નયા ટ્રેક ખોલ્ને કામ સકિએકો છ પ્રધાનમંત્રીકો કાર્યાલયકા અનુસાર આજ બિહાનસમ્મ કૃષ્ણ વિરમાન નયા ટ્રેક ખોલ્ને કામ સકિએકો હો નયા ટ્રેક ખોલ્ને કામ સકિએપછી ભોલીદેખી યો રાજમાર્ગમાં સંપૂર્ણ રૂપમાં સવારી સાધન આવજાઉ ગર્ને ભએકા છન્. ભોટીકો સીમા વિનાશકારી બાળી આયેકો ચાર દિનપછી અર્થાત 14 ભદૌમાં ત્રિશુલીમાં આયેકો બાળીલે કૃષ્ણવીરમાં સડક કટાન ગરેપછી ત્યસ યતા યો રાજમાર્ગ અવરૂદ્ધ છ. 28 ભદૌમાં કેહી હેવી સવારી સાધન પાસ કરાએર નયા ટ્રેકકો પરીક્ષણ ગરિએકો થયો. નયા ટ્રેકકો પરીક્ષણ ગરિએ પણ કામ પૂર્ણ રૂપમાં સકિએકો થિએન. પૃથ્વી રાજમાર્ગ બંધ ભએસંગી સો માર્ગ ભએર ચલ્ને ઠુલા તથા સવારી સાધનહરૂલાઈ સમસ્યા ભએકોમાં વૈકલ્પિક રાજમાર્ગ પ્રયોગ ગર્દે કાઠમાડૌં આઉજાઉ ગરિરહેકા થિએ. ઝાપાકુ મેચીનગર નગરપાલિકા 3 તલે પાની ધાનબારીમાં જંગલી હાતી મૃત ફેલા પરેકો છ. ડિવિઝન વન કાર્યાલયકા પ્રમુખ નથુની ગોહીબાર યાદવલે મરેકો હાતી ફેલા પરેકો જાણકારી દીધી હો. સ્થાનીયવાસીલે ધાનખેતમાં વયસ્ક તારે હાતી મરેકો દેખેર ખબર ગરેકો વહાકો ભનાઈ છ. હાતી મૃત્યુકો કારણ ખોલ્ન સકેકો છૈન. ડિવિઝન વન કાર્યાલયકો તથ્યાંક અનુસાર પછિલ્લો 16 વર્ષમાં ઝાપાકુ વિભિન્ન ક્ષેત્રમાં 28 વટા જંગલી હાતી મૃત ભેટિએકા છન્. મેચીનગરકો વડા 2, 3, 4 અને 5માં લાંબો સમયથી જંગલી હાતીલે માનવીય તથા કિસાનકો ખેતબારીમાં ઠૂલો ક્ષતિ પુર્યાઉદી આવેકો છ. સિરાહામાં એમ્બ્યુલન્સબાટ પ્રહરીલે 105 કિલો ગાંજા બરામદ ગરેકો છ. ચોહરવાબાટ જયનગર તરફ જાંદી ગરેકો એમ્બ્યુલન્સલે પ્રહરીકો બ્યારીકેડ તોડેર ભાગ્ને ક્રમમાં પ્રહરીલે 100 ગાંજા સહિતકો એમ્બ્યુલન્સ નિયંત્રણમાં લીએકો હો. પ્રહરીકા અનુસાર એમ્બ્યુલન્સમાંથી નિગરાની ગરેકો થાહા પાએપછી ચોહરવાદેખી સિરાહાસમ્મ 3 ઠાઉંમાં રાખીએકા પ્રહરીકો બ્યારીકેડ તોડેર એમ્બ્યુલન્સ સહિત ચાલક ભાગેકા થિએ. થપ પ્રહરી પરિચાન ગરેર પછ્યાઉને ક્રમમાં ચાલકલે સિરાહા નગરપાલિકા 1 હુલાકી સડક ખંડમાં એમ્બ્યુલન્સ ચાડેર ફરાર ભએકો સિરાહા પ્રહરીલે જણાવેકો છ. છાડીએકો એમ્બ્યુલન્સ જાંચ ગર્ને ક્રમમાં 5 વટા બોરાભિત્ર 105 કિલો ગાંજા બરામદ ભએકો એસપી વાસુદેવ પાઠકલે જાણકારી દીધી છ. ફરાર ચાલકકો પહેચાન તથા ખોજ તલાસ જારી રહેકો પ્રહરીલે જણાવેકો છ. સરકારે ફોહોર મૈલા વ્યવસ્થાપન સંબંધી વિધેયક તૈયાર પારેકો છ. કાનૂન ન્યાય તથા સંસદીય મામલા મંત્રી સુબિતા ગૌતમલે વિધેયક તૈયાર ભએકો જાણકારી દીધી હો. સરકારે વિધેયકમાં ફોહોરકો ઉત્પાદન ન્યૂનીકરણ, સ્રોતમય વર્ગીકરણ, સંકલન, સ્થાનાંતરણ કેન્દ્રસમ્મ ઢુવાની, પ્રશોધન કેન્દ્રમાં પુનઃ પ્રયોગ ર પુનઃ પ્રશોધનકો વિષય સમેટેકો છ. ફોહોર મૈલાબાટ મલ ગ્યાસ વા ઉર્જા ઉત્પાદન ર બાકી ફોહોરકો સુરક્ષિત અંતિમ વિસર્જન સમ્મકો સંપૂર્ણ પ્રક્રિયા સમેટેર વિધેયક તૈયાર ભએકો મંત્રી ગૌતમલે જાણકારી દીધી છ. ભોટીકુશીકો ત્રિશુલી બાડીલે 102 જણા બાલબાલિકાએ આપના બાબુ આમા ગુમાએકા છન્. રાષ્ટ્રીય બાલ અધિકાર પરિષદલે ગરેકો રેપિડ એસેસમેન્ટ અનુસાર બાળી પ્રભાવિત ક્ષેત્રકા 49 બાલિકા ર 53 બાલકલે આમા બુબા દુવૈ ગુમાએકા છન્. પરિષદલે બાળી પ્રભાવિત ર સુવા નુવાકોટ ધાદિંગ ગોરખા તનહુ ર ચિતવનકા 30 વટા હોલ્ડિંગ સેન્ટરમાં ભદૌ 15 થી 19 ગતેસમ્મ ગરેકો સ્થળગત અધ્યયનકા ક્રમમાં યસ્તો તથ્યાંક સાર્વજનિક ગરેકો હો. બાલ બાલિકાકો અવસ્થા બુઝ્ન પરિષદકા સૂચના અધિકારી રામબહાદુર ચંદકો નેતૃત્વમાં 6 સદસ્યીય ટોલી ગઠન ગરિએકો થયો. ટોલીમાં પરિષદ સહિત સેભ ધ ચિલ્ડ્રેન, યુનિસેફ, સિવિન નેપાલ, કન્સોર્ટિયમ નેપાલ ર યુથ અલાયન્સ ફર એન્વાયરમેન્ટ પ્રકા પ્રતિનિધિ સહભાગી થિએ. અધ્યયન અનુસાર 30 વટા હોલ્ડિંગ સેન્ટરમાં 1233 બાલબાલિકા આશ્રિત છન્. તીમધ્યે 632 બાલિકા ર 601 બાલક છન્. આમા બુબા દુવૈ ગુમાએકા 102 બાહેક 439 બાલિકા બાલબાલિકા આમા બાબુબાટ બિછોડિએકા વા છુટિએર બસેકા છન્. 692 બાલબાલિકા ભને અભિભાવક સંગી બાલબાલિકા ભને અભિભાવક સંગે બસેકા છન્. અધ્યયન અનુસાર હોલ્ડિંગ સેન્ટરમાં રહેકા બાલબાલિકા મધ્યે 21 જણા શારીરિક અપાંગતા ભએકા છન્. નુવાકોટ રસવામાં પુલ ર સડક ખોલ્ને કામ ભઈરહેકો વિપદ વ્યવસ્થાપન પ્રાધિકરણલે જણાવેકો છ.
4: રસવામાં ટિકુરે જીપજીબે પગડી ટાર હુંદી રસવા જાને બાટોકો વૈકલ્પિક માર્ગ સંચાલનમાં લઈએકો છ. ગલછી દેવીઘાટ ખંડકો રાતમાટેમાં પહાડ કટાન ગરેર સવારી સંચાલનમાં લઈએકો વિપદ વ્યવસ્થાપન પ્રાધિકરણે જણાવેકો છ. બેત્રાવતીમાં બેલીબ્રિજ રાખ્ન જગ નિર્માણ શરૂ ગરિંદા કૃષ્ણભીરમાં 250 મીટર સડકમાં ગ્રાભેલ ગર્ન શરૂ ભએકો છ. નુવાકોટ રસવાકા હોલ્ડિંગ સેન્ટરમાં 2155 જણાલે આશ્રય લિઈરહેકા છન્. प्राधिकरणका अनुसार तनहुँको आबु खैरेनीबाट गोर्खा हुँदै काठमाडौँ आवतजावतका लागि तीनवटा वैकल्पिक सडक सञ्चालनमा ल्याइएको छ।
3: हवस् त अहिलेसम्मका खबर यति नै, नमस्कार।
0: यो BFBS गोर्खा।